નવરાત્રની નવદુર્ગાની આરાધનાનો આજે અંતિમ દિવસ એટલે કે નવમો દિવસ. આ દિવસના દેવી છે સિદ્ધિદાત્રી. એમનું વંદન આ પ્રમાણે.

अर्थात सिद्ध पुरुषो गंधर्वो यक्षो वगैरेथी असुरो અને અમરો દેવોથી સેવાતા સિદ્ધિ આપનારા તે સિદ્ધિદાત્રી દેવી અમને તમને સર્વને સિદ્ધિ આપનારા થા. ભારતીય દાર્શનિક ધારા પ્રમાણે મુક્તિ કે મોક્ષને એક મોટી સિદ્ધિ કહેવામાં આવે છે. એથી માતાજીને પ્રાર્થના કરીએ કે હે ભગવતી પરાંબ અનંત કોટિ બ્રહ્માંડ નાયિકા સૂર્યમંડળ અંતર્ગત જગદબીજા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતાત્મિકા પરાંબા સિદ્ધિદાત્રી આપને અમે મોક્ષ માટે પ્રણામ કરીએ. સિદ્ધિદાત્રી દેવીનું આરાધન કરીએ ત્યારે દેવી માત્રની આરાધનાનો સૌંદર્ય લહરીનો આ એક શ્લોક શંકરાચાર્યજીનો સ્મૃતિ પથમાં આવે છે.

हे परमेश्वरी, મારાથી થતું ભાષણ કે ઉચ્ચારણ આપના જપરૂપ બનો. જે કોઈ લેખન કે

હાથની ક્રિયાઓ થાય છે. એ હે પરમેશ્વરી, આપની અર્ચનાત્મક મુદ્રા બનો. મારી ગતિ, ભ્રમણ આપની પ્રદક્ષિણા બનો. શયન, આસન આદિ ક્રિયાઓ આપના યાગની, યજન કર્મની આહુતિ રૂપ બનો. અમારી સુખ સામગ્રી આપને થતું આત્માર્પણ બનો. અને અમારી કોઈ પણ શારીરિક કે માનસિક ક્રિયા આપની સપ્રિય આરાધના બનો.

એ ભગવતી મહાશક્તિ કે જે પુણ્યાત્માઓના નિવાસોમાં લક્ષ્મી રૂપે, પાપીજનોને ત્યાં દરિદ્રતા રૂપે, તો શુદ્ધ ચિત્તવાળાઓને ત્યાં હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં સિદ્ધિ રૂપે, કુલીન મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે એ દેવી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરો.

એ સિદ્ધિદાત્રી ભગવતી છે. આ સંદર્ભમાં ભગવતી દુર્ગા ઉમાનું પણ એક સ્વરૂપ છે કે જે શંકરાચાર્યજીથી બહુ જ પ્રેમથી વંદિત થયેલું છે. હા, મુખે તે તંબૂલમ

સ્ત્રી અંગ ઉપર ચમકતી સાડી શોભી રહેલી છે. પર્વતરાજના હિમાલયના કિશોરી પુત્રી ગૌરીને અમે પ્રણામ કરીએ છીએ. પ્રણામ કરીએ છીએ.